0: નરેખે અર્મન અપર્મન અગંજે અનેકે ભુજંગ પર્યાત છંદ નમસ્તુલ પરના મે સમસ્તુલ પરના સે
1: અગંજલે ના મે સમસ્તુલ નિવાસે
0: કામન પેપુતે સમસ્તુલ સ્વરૂપે
1: અર્મન પ્રનાસી સુધર્મન પેપુતે
0: સદા સચ્ચદાનંદ સત્રન પરનાસી
1: કરીમુલ કનંદા સમસ્તુલ નિવાસી
0: અજાય પેપુતે ગજાય ગની મે
1: હરિ અંકરિય કરીમુરિ મે
0: ચતર ચક્રવર્તી ચતર ચક્ર પુગતે
1: સુહમ